જોક માહિતી હું છું સમાજ ફરમારેસી સરાયકી પ્રોગ્રામ એફએમ બેન્ડ 103.6 મેગાહર્ટઝ તે આકાશવાણી દાયે અમૃતસર કેન્દ્રે તુસી સુન રહ્યો આકાશવાણી વર્લ્ડ સર્વિસ હિન્દી પંજાબી સેવા સામાન શામ દે 5:30 વચ્ચે ને તે સાડી દેશ પંજાબ મસલિસા આગાઝ હુંદા હૈ